0: Bejong Longti Nintin Likong, Kamke Lopti Litin.
1: Bejong Longti Nintin Likong, Kamke Lopti Litin.
2: Jachiwi Sengke Namba, Nganu Bejong Longti Nintin Likong, Kamke Lopti Litin, Samba Chichi Litin, Dini Gigin Losa Nimayin. Tā lōngzhēng gōmā gā nāng lā, ngā tō mīng gā nā yā xie bā gā nāng nī. Tā mīng dā cīng nī jī mē tsa tāng tāng. Anī yēn yāng, tīnī ngī mīng tā mīng nī tā ngāl mānggāl. Dē jā jī mīng dā jī rā jī mīng nī tā ngāl mānggāl. O tā tē sō rīng chūy tē, ngā tō mā ndō dī jī xie bā tā rī jī rī. Tīnī dā tā gōng gā lōngzhēng gā nyū lā ngā tō mīn dā cīn yīng gā mē tsa tōng tē lā, mē tsa tōng mē rā nī yō bā tē kāndē nā jī rē sā nī, wā tē rī. Tā tē ngā tsū lōng tē gō mā gā chī yā gā nā tē tsō rā bā chā tē yō rā. Tā tē lā, mīn dā cīn yīng gā mē tsa tōng mē rā nī yō bā tē kāndē sā bā yī nā jī, mīn cī yī gā sīn tē shī bī gā jī mīn dāng, ā nī cīn yīng gā mē tsa tōng jī dāng. Nī bā tē shir mīn dā cī yī bī gā jī mīn dāng, ā cīn yīng gā tē nī mē tsa tōng, tē mē tsa tōng jī mē rā nī yō bā rē. Tā tē yōndē, tēn tē kē mē tsa tōng nāmbā mē rā nī chā kī bī kī jīnsī nēngā tē kāng lō tū pā rē sē bā yī na. Ā nī tsō tē mīng sē yā tē kē tā ngīn zhāng tōng tā, dī kā jī tē nī mīng sē yā tē lā tā gōdēn chō tōng kē chā nī mē rā nī yō kī yō rē sī. Mā tō lō shē tā kā ngā tsō mīng tī yī kē sēn tī shī bī kā jī cī yī nā yā rā, shē rā ngā tsō mīng tā cī shī bī kā jī cī yī nā yā rā, tā cī sē yā tē lā ngā tsō bē jō dā tē kī yōng kā nā lā, Ā nī kō tē lā guā lēng tōng sē nā mō tō cē nī yō tōng, tē lā ngī tsō shē tōng mō rā jī mē bā rē, shē tā kā lō tā yōng rā jī tēng kō tō nī tsō tē tā tēng jī chē pā rā tēng bē kā jā tēng nī jī lā jī chōsīn kā yājil mīng cī yī kā sīndi chī bī kā jī mīng sī yā tīng jī jī dāng shī tāng kā ngā tsū kā tā mīng dā cī yī bī kā jī mīng tī kō nī lā ngā anī ngīn zī shē tōng kā tō nī tō sī jī chab chē chū kā chē pā rī yō pā rī mīng cī yī kā sīndi chī bī kā jī mīng sī yā tī tēng jū ngō tsam tēng bī kā jā jī yī bā yā tsā kō kā chē pā rā tsā wā nī kō nī lā mī yī lā cī māyīng bī gā mō tā, cī yī lā mī māyīng bī gā mō tā, mī cī nī gā māyīng bī gā mō tā, mī sō mā tō, mī gām dī mī tā cī nī gā yīng kē chī mē chī yā chī mē bā rī, jīn sī kā rā rī sē na, gām dī mī tā cī nī tā ngā wā ngā chāng rā bō chī chā dī bā rī sī. Tēn tē yī bā yī tā, mī cī yī gā sā dī chī bī gā chī mī tā cī nī lā, anī mī sōm chī chī tēn tē yō bā rī. Anī shī tā gā mī tā cī chī bī gā chī mī tā tēn jī ngō tēn bī gā rā rī, kō rāng lā tēn jī ngō dēn gōgā rē dē, kō chēpār tā yā nrē rūngwā rē, chēpār tā nrē chōpā jī rē. Tēn rē yī bā yīn tsā, anī mī yī na cī māyī bī gā mē tāng, cī yī na mī māyī bī gā mē tāng, mī dā cī nī kā māyī bī gā mē tāng, mī dā cī nī kā yīn bī gā mē tē, mē yē tsā yō bā rē. Dē kā lō, tsō tē mī dā cī nī kā yīn kē jū mē tē yā chōpā gā rē rē sā bā yī na, tā sē jī pēmbā dā kāmbā chēmbū tā bī gā dā tē sō tē, shi tang ka chani yin shir mī yin tē, sē jī pēmbā kī jī bī dā tē kā, jī sē rī jī bī kā pēmbā tē jī ngō tē ngā yō rē sī, tī mī rē sī, kāmbā chēmbō kī jī bī dā tē kā, o tē nē, kāmbā chēmbō tē jī ngō tē ngā yō rē sī, o kāmbā chēmbō kī jī bī dā tē kā, kāmbā chēmbō tē kō tē ngā yō rō wā, tē jī mī chā tē yō rē sī, tē yin tē lā, ndā shir mī rē sī, cē yin sē kī bī jēn sē chani na, sē jī pēmbā kāmbā chēmbō kī jī bī dā rē rē nē, tēn jī tē nē, ngō dā chē pā nī kā tē kō yā nī tē ngā yō bā yā tsā, cī yā rē sī, tē yin tē lā, shir mī cī nī tā, anī mānggālwā yīn bā yīn tsā, kō nī na mā yīt tsā yā yō bā tāng, mīn cī yī kē sāndī shī bī kī mī tā cī nī nī ngā dē bā yō bā yīn tsā, dā nī na, anī mā sā mā tō, wā tsā jī mē bā tāndā jī rī, tē yī tē lā, mā tsā tāng, mā rā nī yō bā tē tāndā yīn tā jī rī. Tē nī, chua sā mā tā kā rī sā nī, shā tāng kā nī dē jā jī mī tā, jī tā jī mī, anī nī ngā yīn kē jī yō gā mē sī, tē ngā tsō bē jī kī tō nī sā kī jī dāng sā yā tē rī. Tā shi tāng kā ngā tsōn dējā kī mīndā jirī jī mīng sēyōn tīla kōnā xī yō pārī kō mīng tētār tā pārā rā dān dhēwā lā sō pā jīnsēn kārōng kōnī tā yā bī kī tīndrī kī mīng jīla dējā kī mīndā mārīyā shi tāng kā nī anī rā wā dān dhēwā lā sō pā jīnsēn kāyā rōngā jī kī tōnī tā yā bī kī mīng tēsō lā jirī jī mīndā anī rā wā dān dhēwā lā sō pā jīnsēn kāyā jī dī mē pā dājā kī mō rāng dē pā wāng zēn pārī xī nī rāng kā rā tā yā bī kī mīng tīndrī kī rī sī chī pā lā 아니 되게 재미 있어요 여러분. 딘드는 뇌제지입니다. 이득이 미니 그 쳐봐 쳐보세요. 제대 왜자 대니의 시기 차는 거 갈가 망가를 세딜 딱 갈 망가데 조 차니 아니고 대니가 얘기지 견던 야주에 되게 돌상 빵 들어와. 딘드를 시당 그 차니 얘기 봐야나. 오 미데 뇌제래 이 좀케 지드래 안 좀케 근데 여바리스. 빼야 봐야나. 싱게에게 줘비가 다 됐다 바는 쳐 봐야나. 아니 르다가 잡부 젠젠 싱게란 쳐 봐야나. 싱게기 주요비 가서 라 아니 싱게데 티처리 쳐 봐야나. 뇌제지미. 젠젠처리 쳐 봐야나. 콜라 토마르 싱게기 따요비 가서 라 데라코 싱게세네 레레레라 자시세나 문두 콜라 테란 다와든 제와 젠제 가루도 나 따야 봐지 마라와. 어떤 예 봐야자 싱게기 주비기 자데 르다가 잡부 젠젠 데라 아니 뇌제기미레스. 왠자 때 간소 잔색이 제일 가시에 나냐 빼지는 먹고는 같이 나냐 응고 승받아 어 시남박 차니 생기던 라본라고 되지라 아니 생기히 따야비 가슬라 아니 코 디가슬라다 생기히 민데 지르지미 차대 바리스 진짜지르잖아 생기던 라와 진짜지네 따바라와 따빼대나기 아 뭐 하장 그 빵을 침부 빠우다베지라 아니 가르소 딱세네 데 따그러와 빠우 따라와 세그러와 디가슬라 따히 따비 가슬라 뭐들은 쳔바이나 따히바데 지르그미 차디요 와 왜죠 대응한조 나지 잡부 세야게 젠젠 때라 따요비가 쓰라 아니 코라 치르세 바이나 온 데제지 미지 고 때라 따세 따기 비 젠젠 가라레세 바이나 고 젠젠 데레세 미세 히야요 마레 오야 덴데 예 바이엔자 아니 따 이나라 싱게 히지비 미나라 데소 데코 이게 타데 바라 쳔히 히 야바이나 아니 데제다 지리 미 닌가는 로그도 와 데인드르 시기 차는 건강은 마리스 따 왜 자꾸 이게 찌라 뛰니 히나 아니 건강 인간 로그 여러와 배제나 따 히바데 이게 나지 잡고 젠젠 코라나 뛰니 히 야바이나 코랑 그 아니 데제지 미레 마도 그래 지르지 미 말아 왜죠 빠오지는 쓰는 바이나 빠오들아 다시 다비 가서라 데 지르지 미레 마도 데 데제지 미레 사요 말아 어다 데다 데나 이게 대속 돈이 아니 가서 사기 당고 군두스 뭐야 다데 손된 고막 아니 사기 그 사기 그 좋아 대속 거를 마사힌 도디지 오시바 어다 던지지
3: 딘주 세만만데 틴진다 러뷰 팀이 저주 지진다 지지 세만 지비에 롱틴다 싱겐 세만나라 가든샤
4: 제제 나상 우미 치다리 손제 리시 중지 체주진 다제 기비 용로 비찬더 쉰제 싱게 부위 시송부
2: 다 드링 안소 다 치아그 나네디 처리 있어 봐이나 다 자 선주 바그다 아 드니 조츠 치제진 주바 해바스야 어다 데라 아 아니 나시기 차닝 가서 저희 사치 때라 진주라 뜨비게 체 나이다 지바 땡바스야 지당 진주라 뜨비게 체 라완지 땡바스야 근데 그 저희 차니 사진 니요 바시 디게 나니 진주라 뜨비게 체 나이다 지바 땡바 히바 디게 나라 아 아니 가서 라르드 히바당 라덴 히바다 어덴 히바다 진도 히바 사지 히바 제도 히바 중국 히바 베다 히바스니 어 나바 제요 바시 다 디게 나니 어 다 닝바 어 다 라덴지 나이고로 오다데 히지데힌 다 시당강강조 라덴지 나이고 고른데 강조 다 선주바가 용은나니 다 도스지 아니 뇨다 치와지다 아 도스지드니 아 까니크 아존라보지 차데바든지지 마도 강조 공원도 치선베게 다 라도 주고 다베이지나 고드니 자조르이나다 아니 고 드니 대인 주석이 찬이 해바이나라 대소는 미세강강조 까니요 바다 독바치다든지 장 메바레 다 왠장강조인데 라덴지 나이 고르토스치다 뇨다 치와지다 아드니 도스치카는 라보지 차데바레 제데 왠자다 디젠젠뎅강 소 깨자그 조아도나야 라덴지 아드니 치다 나이의 하장그 베시 망부여데바 오이 고자다 하장그 치부여데바 오다 들리지 차데레 데인들 다 라덴그 마 나이의 히비가슬라 담보데 치리세들 강소 스주빠가 자와 랑그 데니 라덴지 고데 카체다르데바다 아니 디근 제바가 나는 안소 양지 집이 도지긴 집이 그 리히 준비 온 거구나 아 드니 자와데라 치다르 거니 아니 녀슬 오다 니지 거니 아니 안소 마히야디 와야다 자 스주바가 나나 아 다 라덴지 고데 간지 좀 여 바래세나 진주 얘기 쩨남리 강민 타나 집안니 데라 알니바 여 강민 타나 집안니 데라 니바 어양 여 강민 타나 스반니 데라 알니바 여 이바 그바 이바 그바 의장대 리당 체당 떼니당 대뉴 체급 라다인즈니 오야다 지그 강바 지그 토니 아니 라데나이데 어 떼여 봤던 데지 다 될라 치깡 담보니 치깡 제바가 바르게 조데 라딘지 나미야 야나 라딘지 치 강강 여바데 아니 니중고요 와 치깡 담보니 치깡 제바 진주 얘기 끝나니 가민 타나 제바니 대라 알은 니바르지 가민 타나 제바니 대라 니바 어양지 가민 타나 스만 대라 알은 니바르지 유바가 니장 떼야 오야 치깡 너 제보가 아니 라딘게 치다 나이데 니중고요 되는 죽 치깡

ba da ji ba de ci gang nin ge a ni la de ji na mi la de ji chi nang ge de ji ki de ba dor na la de ji chi ge de jor se na da de ji jor se de ci gang de ni de beng ge yo de ni la za wa kuran ge chan ni ya ba ya na a ni che shu ni la de ji chi ni zo wa ji na la de ge chi ge de ji jor se de ba se ya de ni ge tong kong se ta de de ba de de ni la to tang bo ngan so a ni za ci kuran la ma ta cha ge go ni ma 아, 친해다 보지 시바이나. 담어처럼 이제들 진주 이게 쩌나니 가민탄에 집안이 스텔라 알니 바저스들 또 가르된 거에서나 라데지 쳇디소 데 아니 강기 드바레 세바이나. 라데지 쳇디소 강기 드고 그래 세바이나. 진주 이게 쩌남니 세안데게 라데지 쳇디소 데 진주 드고 그래세야. 아 진주 저 먹고 드고 그래스. 진주 이게 쩌여 바데 날리스. 원아 진주 이게 쯔보데가 라든지 쯔데 드고고이나 드똥 쯔자레스 드쯔데 쯔니 드그레스 바이나 다데 이찬 가민 타나 쯔바니 데라 알니 바 야르세 담보 데레 데크 쯔된 게 요레스나 와 가야 롱아 밍 탐 야나 가야 롱아 밍 밍 가야 롱아 히게 뉴크트 타스나 다 뉴크스나 쯔바라 와 이나 가야 롱 밍 타 뉴크트스 쯔바니 세디 쯔바 히베가서 늦 쯔바데 진주 이게 쯔여바가 능니 아니 타마 타마 진주 집아 대서 그래 진주 집아를 강화했잖아 강화다나 바마라라 사 사들어와 니들 강양동은 민그 탄주도 진주 그 집아 사인이 봐스 대라 알은 님과 자르스네 대답 그 진주 그 집아 사대라 영 예근 능니 알은 님과 자르스 알은 양라와 알은 님과 자르스 영 예근 능나 영 님과 어디 예고 그래 이제 알다 영 님과를 강화했잖아 이우 에오 야나 그게 그냥 좀 나로고 너는 아니 님과 어디로와 와 디너 진주 그쪽에 산에 봐 여봐 되나 아니 베지 알라 님바 야나 양님바 어디 협지도 자용미가스라 아니 강트 그래스 아니 사기 수 희바다 그래스 디너 사기 수 희반데 아니 진주 이게 저거 나니 쩌바 진주 사대 그 드비거 아니 라데 이체 담보데 되리 와 수시 쩌바 당스 가민 타네 쩌바네 되라 알 님바 자르 희반데 그 아니 라데 이체 그 노나다 수대 땡겨 가민 타나 제바니 데라 님바 어양 여르스야 데가 강된 거 요리에서나 가민 타나 제바니 이제들 야 강야 루와 루위 그 미히가 타 야나 민디 그 뉴터스 제바니 이제들 아니 진주 이게 쥐 여바가 나니 아니 진주 제바디니 바레스 니바 야나 여바 다 니주 제바 강레스나 강아 다나 바마 라라 사히비가서 진주 제바테 라린도와 데인들 강야로와 민가 타인주디 진죽적은 언 제바 라 어데 니바 야나 여바 데라스르 어 가민다네 제반 데라 니바 어야제 데라스 안디가 곤데 제 참아타비가 아니 진주 제바 데라스 그 진주 제바 라 데라스 니바 어양저르 히비가스라 다 안소 베이크 아 양기고 노 양 닝바 그러와 데라 닝바 어양저르 히비가스 양 니바 어디자고 그래스 데나 진주 제바 라 데라 양지 님바 어디 자용이 가슬라 아니 라케니 르스야 데트군도와 와 나처레세디라 라뎅게 체그노니 치님바 오라케지 르키 바티트고 그래세야 딘딜라 진주 쯔그 진주 라테기 드피그 라데지 체드 칸레세바이나 르세야데 단데 가슬라 미서 혀기야지 칸레세바이나 니바 어양 여르 히비 가슬라 어양 히비 그 양다지여와 젠데그 체그노나 양다지여 양란데 그 아니 자칭 되고 너는 미색 그 니바 간데지 냉겨리 세바이나 어 양자 히비기 양다데 드피 땡땡겨리스 드피 대가야로 하신데 그 드겨리스 원나 드피 땡땡겨나 강히 드바레 세바이나 와야 미 강야로와가 타야나 미 강야로와가 죽데 아니 진주 그 제바 라이 될라 양지 니바 협지도 여르위 아니 라키지 르히 라니 체트 드겨로와 데이들 다 양다데 그 강땡게 요리 세딜 라케지 르데 라데지 체예바 마제스 어 마저위게 콘디케베게 진주게 제바 라이 코르응이장 깐디 라데지 체 예레스 데이들 양다데 그 라케지 르 라데지 체예바 마제 라이 코라야 아니 라데지 체 라데지 체 예바데 드바레스 데네 예바야자 니바 어양 야르히베게 양다데 그 아니 라 라다테요 아니 라딩 체인 바디 두바 두바리스니 당한조 베지 다제 켐보고는 다 스데 벤젠 라소바 키바 파체바 지게 어 양란데 두피테 예바타
gandu se na ani rayan la de chim ba de ba te yegur ten degur to gongur de anzo so de pen cheng nze bi ko de chim matik tinzi ko nani dan de la ma nde yong bi kasla za sin de la ma nde yong bi kasla ga de jin de yori se na chi par jin nyet min tar je pa rai jer ten ni pa hak par ta ba tang yang rai de ny chi par si pa la ei chang jer bi ri hi su su wa tin de la Cipar masih ni, cipar kiki nongwa tu tangan jepain na, hakper hebi kasih la, radan tu ladang ceris. Tapi cipar kaka hebi kasih la, ani rakiju rus ni, tala udah, oh ya, yang ni nimbah rakiju rus ni, ani ladang cete cegu yeris ni, oda terus, kongri kongri cete mesti cete nanti risu. Tapi insan la, kaming tanah sembah ni, tala ala nimbah jer saya cingis, kaming tanah sembah ni, tala ala nimbah jer, ni ke kongsi cegu yeris na. Kanya runga mingga tan, kanya runga mingga njukta, ane kamin tan sumba ni, sumba se yate jinju sumba re, ka, nga, ta, yibi kaji jinju tatare nwa. Tindir, kanya runga mingga tan judi jinju ka sumba tai mi pa yopa telas, tela yibi kaji tete, tai tere wa, tela, alu nyingba jarar yibi kasi la, peche yang, yana peche alu nyingba de hyapch, aki yote jarwi, ane ladeng che kantra pare yase na, Takiju terus ya terjemar. Waktu ini dalam zatin dega lada yang cegonong lah, ane lada itu takiju terus tenggelar. Jinju, cuyo baga nani, jinju sumba, takik jupi ke lada yang cek takiju terus, wata terjemar. Jadi, yuba guba ni cang terus ya ni. Tak yuba guba ni cang terus ya ni ke kang tenggelar itu na, jinju cuyo yuba, kanga tanah saya ke nada dengin doa, jinju cuyo yuba nada. Ane guba saya ni jinju cuyo nani guba. Kanga tana pama ra la se ladatiri. Tine, jinju ke yiba na bang, jinju che ke gba la, tenyi la se. Oya, yiba gba ni chang te se dile, tenyi la, gong che dutang nang yin, pe ke yang ewe yobo la soba kanya majerwa. Oni, na dan la yige ranyu, ni chang te hibi kari ngui teke, yige ko ranyu ngui. Tela, yin tini yang la soba kanya majerwa. Oni, na la ranyu ngui chi, oni, Latin tin tin yuris, tin na na latin yin latin chin zi yuris. Tin tin yuba guba ngi chang te hiba ki zatsin daga latin chikin na na la, o te tin yin yuris. Tin tin otan dor na gondi hibi ki tsu dong ya pa yin na sa hi ju su, ra hi ju ri, ta hi ju tu, tin ni na la ki ta gandar zatsi ki yung ngi su, yung daga ta ngi su tenpa te ta latin chik chubu tesh. O su ra ri tu na la, zini, o chik chubu tesh. Tā wē tān tī kāsā lā, ngān sō jindēng kā, anī kīchā kā yuā kā nō lā, anī bēshē tā nā tōng yuñ bī kā tā nī, tā kēchē tō yuhi bī kā lā tēng kā chē tā tā tsa tsī rāng kā nō lā, nī sā mā tēng bā rā. Tā ndā kā rā jirē sā nā, ndā yā ngān sō gōng kā lāb tī kāsā lā, lā tē kā chī chū chī yuā bā kā nā nī, tā nī tō tā tē, tā nī sā lā kō yuñ kā nō lā tēng yuā mā rā wā, yuñ kā mā tēng nā yā tā kō tēng jī tō pī wān tā yuā bā rā. Wā, kō Tendeng yin bayan zang, ndi kasa la yang ladi ka ju to nang yin ji. Ani tendeng ji to pi ge ta ming ki chang ba tayi de la. Ani yang ji nying ba akhe ji ojja lwi, takhe ji to xi go zhige yore. Takhe ji to xi zhige yore. Tengi de la, ndi ka yung yi su ma ten na yang anzo, teni tendeng ji to pi ge takhe ji to xi bi ge la ten ge che te ya dong ya bayan na. Ani cawa ka nono ngi de zhug dang, da da de dong yu dong ya bi ge chen lo, che ding yore wa. Ta nesu da che re se na ta, anzo la ten ge che yin si. Tā tēn jū lā, lī tāng, chē tāng, tēnī tāng, tēnī tsē kā lā chā yī sē nī, tā tsī kāng gbā tāng, jibā nī, nyung gā yō rī. Tā tē kī tēn kā nē rā jī rī sā bā yī na, tā tsī kāng gbā tā jibā tē kī, lā tēn jī, chē jī, tēn jū yō sā tē, tēn gā yō rī. Lā tēn jī gōng tī kī bī kī, ngī tēn chē tūk tāng, anī tēn jī tō bī kī chē tō tē, chē dūm bō tē kī, tēn jū yō sā tē, tēn gā yō rī. Tā kā nē sē na, lī tāng, chē tāng, tēnī tāng sē tī lā, tā chē dūm bō tē nam, Tēng kāndrā hī tēng bāla yō rēs, tēng kāndrā hī tēng bāla kō yō gōrēs bā yīnā, lī tāng chē tāng tēnī tāng tēnyu tsē kē lā tā yīn sē ārē. Tāng dī kā nō tāng bō lī tāng chē tāng tēnī tāng hī bī kā jī lī tā tēng yī zōng rō. Ndē lī hī bā tēng kāng tēng yō rēs nā, shā wā kāng hī shē bī kā, shā wī yō lī tāng tē tēng bī kā, o yā, lā tēng jī nā yī tē, nā yī nī wā, lī shā wā sē ā Ota te tengi yore, li xe pa nega, tengi tala xawi yu xe la, xawa xe pa zang tengi xe la, ane li xe xawa se ni jeku yorwa. Ta per na,
장답스 얘기 주스